સખી બ્રહ્મ ન કોઈ એકા ઘરમાંથી એ દલિત્રી હતી થીએ બાલક હતી ના પુત્ર ઉનકા આપુ દુઈ દંપતી સલાહ કરી જ્યેષ્ઠ બાબુ તીરાબો હર્ષઈ થયો મનમાં સુતરાઈ પાઈ ત્યો મા સતા બીતી ગયો ખબર ન પાઈ આયે ફેરી બરુ નજી ધ્રિજરૂપ ધારી પૂજા કરે નિરપતિલે ગરી ભૌતિ બારી બિંતી કરે બરુણકો સવદાંત આવોશ યો પુત્ર યજ્ઞ પશુલા એક હોઈ જાઓ દાંતઈ ન મૃદ્યુનું છૈન બલી ભનેર દેખિન્છ શસ્ત્રહરૂમાં કુરા સુનેર યતિ બની બરુણ ઘરતીર ફરકી આયે રાજા ખુશી ભઈ નુઆ રન